થોક માહિતી સમય હોણે છે સમાચાર મારે છે યે સરાઈકી પ્રોગ્રામ એફએમ 103.6 મેગાહર્ટઝ સે આકાશવાણી દાઈ અમૃતસર કેન્દ્રે તુસી સુન રહે હો આકાશવાણી વર્લ્ડ સર્વિસ હિન્દી પંજાબી સેવા શામ દે 5:30 વાલે ને દેશ પંજાબ મસ્લિસ કા આગાઝ કરને આ